0: જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાનું ઉલ્લેખ કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓનું ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે 26 જુલાઈએ એક એવી તારીખ છે જેને યાદ રાખવા માટે કેલેન્ડરની જરૂર નથી, કારણ કે આજે કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે એક ખાસ શૌર્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 જુલાઈના રોજ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી શરૂ થઈ હતી. આ મોટરસાયકલ રેલી દ્રાસમાં કારગીલ યુદ્ધ સ્મારક સુધી પહોંચશે. તેનો સંદેશ છે, એક સવારી, એક રાષ્ટ્ર, એક સલામ. શ્રી મોદીએ કહ્યું કે આ યાત્રા દરેકને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપેલા બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. શ્રી મોદીએ કહ્યું કે ભારત તેની તકનીકી ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે. તેમણે તાજેતરમાં ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગીરીના સમાવેશ પર પ્રકાશ પાડ્યો.
1: ભારતીય નૌસેનામાં INS મહેન્દ્રગીરી શામિલ કિયા ગયા. યે આધુનિક જંગી જહાજ ભારતમાં હી ડિઝાઇન કિયા ગયા હૈ, ભારતમાં હી બના હૈ. इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ है. यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है. इसी महीने DRDO ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया. इस सफलता के पीछे हमारे वैज्ञानिकों और इंजीनियरों का सामूहिक परिश्रम है. 2-3 दिन पूर्व ही DRDO ने कुशा मिसाइल का भी सफल परीक्षण किया है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ગયા રવિવારે વિક્રમ 1ના સફળ પ્રક્ષેપણથી દરેક ભારતીય ગર્વથી ભરાઈ ગયા છે. તેમણે વિગતવાર જણાવ્યું કે તે ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પ્રથમ રોકેટ છે.
1: विक्रम 1 इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है. हम सभी भारतीय स्पेस सेक्टर के इस ऐतिहासिक क्षण के साक्षी बने. ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. लंबे समय तक हमारा स्पेस सेक्टर निजी क्षेत्र के लिए बंद रहा था. इस सेक्टर में रुचि रखने वाले काफी युवाओं को अपनी प्रतिभा दिखाने का अवसर नहीं मिल पा रहा था. हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.
1: कैच द रेन का संदेश बहुत सीधा है. जब बारिश गिरे पानी को वहीं सहेजिए. इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है. इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही. मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़ कर भागीदारी की है.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દરેક ભારતીય થોડા દિવસો પહેલા ગ્લાસ્ગોમાં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો કે ભારતીય યુવાનોએ તાજેતરમાં રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના લોર્ડ સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પણ જીતી હતી. પોતાના સંબોધનનું સમાપન કરતા શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસ વિશે વાત

0: કરી જે 15 ઓગસ્ટે ઉજવવામાં આવશે. તેમણે બધાને 15 ઓગસ્ટ પહેલા તેમના અસંખ્ય વિચારો અને સૂચનો માય જીઓવી ઉપર શેર કરવા વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવાનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 4 જૂનથી 30 જૂન દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાયબ્રન્ટ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સહભાગીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે 1999ના કારગીલ યુદ્ધમાં દેશની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ કારગીલ વિજય દિવસ પર શહીદો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. કારગીલ વિજય દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. વિદેશ મંત્રાલયે આજે એક સલાહ જારી કરીને કાળા સમુદ્ર ક્ષેત્રમાં કાર્યરત અથવા ત્યાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોમાં રોજગાર લેવા માંગતા ભારતીય નાગરિકોને આવા કાર્યો સ્વીકારતા પહેલા પ્રવર્તમાન સુરક્ષા જોખમોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવા અપીલ કરી છે. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક સોમવારના લોકસભાની કાર્યસૂચિમાં છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કરશે, જેનો ઉદ્દેશ્ય જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો છે. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમણે આજે સવારે ટાપુની આસપાસ ચાર ચીની લશ્કરી વિમાન, 7 ચીની નૌકાદળના જહાજો અને 3 જહાજો શોધી કાઢ્યા છે. સોશિયલ મીડિયા એક્સપર્ટની એક પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તાઇવાનના સશસ્ત્ર દળોએ પ્રવૃત્તિ પર નજર રાખી હતી અને તે મુજબ પ્રતિક્રિયા આપી હતી. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની 3જી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત હાલ શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી છે. દરમિયાન ગઈકાલે બીજા T20 મેચમાં ભારતે યજમાન ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વે 18મી ઓવરમાં ફક્ત 129 રનમાં જ ઓલઆઉટ થયું. ભૂસ્ખલન બાદ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર પુનઃ સ્થાપિત થતા આજે વહેલી સવારે જમ્મુ બેઝ કેમ્પથી બાલતાલ બેઝ કેમ્પ માટે 4,474 યાત્રાળુઓનો એક સમૂહ અમરનાથ યાત્રા માટે રવાના થયો. 3 જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી, ત્યારથી 4 લાખથી વધુ યાત્રાળુઓએ અમરનાથ બાબાના દર્શન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ નૌકાદળમાં સામેલ કરાયેલા મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું હોવાનું કહ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓના ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની 3જી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે
1: આકાશવાણી મુંબઈ. तुषार पवार राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. कारगिल विजय दिनानिमित्त देशाच्या वीर शहीदांना आदरांजली. पर्यावरण रक्षणासाठी प्रधानमंत्र्यांचं मन की

0: गोल्ड खरा सोना
1: 100.1 एफएम गोल्ड पर बराबर त्रणना टकोरे जिगेशा आवी पहुंची छे आपने द्वारे લઈને આવી છે મધ મીઠી વાતો અને રસમધુરા ગીતોનો ખજાનો તમારા ફેવરેટ શો ગીત ગુર્જરી પર. તો બસ મારે કહેવાની જરૂર છે કે આવતી એક કલાક પર ફક્ત મારો અધિકાર છે.

સરહદ પર ઉભેલા સૈનિકના શ્વાસમાં હું છું, માતૃભૂમિ કાજે મરવાના એ વિશ્વાસમાં હું છું. ભલે દુશ્મન કરે કોશિશ મને નમાવવાની, વીરોના હૃદયમાં ધબકતી એ આશમાં હું છું. કારગિલની એ બરફીલી ચોટીઓ સાક્ષી છે મારી, કારગિલની એ બરફીલી ચોટીઓ સાક્ષી છે મારી, દુશ્મનોને ધૂળ ચટાડતા એ ઇતિહાસમાં હું છું. હું નમેલો નથી ક્યારેય ને નમીશ કદી નહીં, હું નમેલો નથી ક્યારેય ને નમીશ નહીં કદી, કેમ કે લડતા અને મરતા વીરોના રાષ્ટ્રધ્વજમાં હું છું. હું હિન્દુસ્તાન છું. ખલીલ તેજવીની આ રચનામાં રાષ્ટ્રપ્રેમ છલકે છે, કારણ કે આજે તો 26 જુલાઈ છે અને 26 જુલાઈએ આપણે ઉજવીએ છીએ કારગિલ વિજય દિવસ. ભારતીય સેનાના વીર જવાનોના સાહસ, શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને આજે શ્રદ્ધાંજલિ આપીએ. 1999માં કારગિલ યુદ્ધમાં દુશ્મનોને હરાવીને ભારતીય સૈનિકોએ ત્રિરંગો લહેરાવ્યો હતો. ઓપરેશન વિજય હેઠળ ભારતીય સેનાએ આજે અદમ્ય બહાદુરીનું પ્રદર્શન કર્યું છે ને, એ એક સલ્યુટ આજે આપણા બધા તરફથી. ચાલો મળીને કહીએ, ભારત માતા કી જય.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजनेअंतर्गत अंदाजे 60 कोटी लोक 5 लाख रुपयांपर्यंतच्या मोफत उपचारांसाठी पात्र ठरले आहेत. आतापर्यंत 12 कोटींहून अधिक मोफत उपचार देण्यात आले आहेत, ज्यामुळे गरीब कुटुंबांच्या वैद्यकीय खर्चात अंदाजे 2 लाख कोटी रुपयांची बचत झाली आहे. आजच आयुष्मान ॲप डाउनलोड करा आणि आयुष्मान कार्ड बनवा. अधिक माहितीसाठी 14555 वर कॉल करा.
1: 100.1 FM ગોલ્ડ ગીત ગુર્જરી અને આપ છો જગીશાની સાથે. મિત્રો, આજે છે રવિવાર અને રવિવારે અમે પ્રસ્તુત કરીએ છીએ વિશેષ કાર્યક્રમ, જે અંતર્ગત આજે આપ સાંભળશો પન્નાલાલ પટેલ દ્વારા લિખિત પ્રણય કથા મળેલા જીવ, જેની પ્રસ્તુતિ કરશે વૈશાલી ત્રિવેદી અને નિર્માણ સહાય છે શ્વેતા કોલે. આવો સાંભળીએ મળેલા જીવ.
2: નવલકથા પઠન મળેલા જીવ. લગ્ન અને લાગણી બંને શબ્દો લ થી શરૂ થતા હોવા છતાં પણ બંનેની પાર્શ્વભૂમિ જુદી જુદી છે. લગ્ન લાગણીને જ આધારિત હોય એવું જરૂરી નથી, અને લાગણી લગ્નની મંજિલ પામે એવું હર હંમેશ બનતું નથી. છતાંય બંને એવા નક્કર વાસ્તવિક છે કે જેને આપણા જીવનમાંથી ભૂસવા અશક્ય છે. જીવી લગ્ન ન કરી શક્યા, પણ પ્રેમ લાગણીના બંધને બંધાયા. જ્યારે ધૂળો અને જીવી લગ્નના બંધને બંધાયા, પણ લાગણી ન પામી શક્યા. આ ત્રિકોણ કયા ત્રિભેટે આવીને મળશે એની ઉત્કંઠા તમારી જેમ કદાચ પન્નાલાલ પટેલને પણ હશે, અને એમણે એમનું ભાવિ કેવું ચિત્ર્યું છે આવો સાંભળીએ આજના મણકામાં. ઝાકળિયા નીચે પેસતા ધોળાને જોઈને રેશમાના અંગે પસીનો વળી ગયો.
3: ધીમા બોલ, હા છે શું, અહીં મારી પાસે કેમ આવ્યો?
2: ધૂળો તો ઝંખવાણો પડી ગયો.
3: કા કાંઈ તમાકુ પીવાય ન આવું? ખળામાં દેવતા ઓલાય તો તું આજ ખળામાં હું આવ્યો છે?
2: ને ધૂળાને હા ભણતો જોઈને રેશમાએ 2-4 ગાળો ચોપડાવતા કહ્યું,
3: ત્યાં પહેલેથી ભસતા શું થાય છે?
2: ધૂળાને તમાકુ આપી નિરાંતથી શ્વાસ લેવા વળ્યો. ધબકી ઉઠેલું કાળજું તો હજુ એ રાગે પડ્યું ન હતું. થોડી વાર પછી બોલ્યો,
3: મને તો ફાળ પડી કે હાળું કાંઈ આડું અવળું કરી બેઠો કે શું?
2: ચલમ પર અંગારો ચઢાવતા ધૂળાએ પૂછ્યું,
3: શાનું? શાનું તે તારી વહુનું જ તો. મીકું તે ગળું દબાવી માર્યું કે શું?
2: ધૂળાએ મોંએ અડાડેલી ચલમ દૂર કરી રેશમા સામે જોઈ ગુસ્સા મિશ્રિત લાચારીની સાથે બોલ્યો,
3: ગળું દબાવવા જેટલી હિંમત હોય ત્યારે વળી જોઈતું તું શું?
2: ને વાત કરવાનો મળેલો લાગ જાણે તરત જ ઝડપી લીધો.
3: તો આ અડધી રાતે તારી પાસે આવતે શું કામ રેશ્માભાઈ?
4: મને થયું તો ગાંજાભાઈ ગરજ વગર આવે નહીં તો.
3: લાવ હવે ચલમ લાવ.
2: કંઈ ઊભા રાખેલા ઢીચણ ઉપર કોણીઓ ટેકવી ચલમ ખેંચવા વળ્યો. ધૂળા સામે તાકેલી આંખો ઉલાડીને સવાલ પૂછ્યો, પણ ધૂળાને ચૂપ જોઈને એને હોઠેથી ચલમ ખસેડવી પડી.
3: બોલને તે, એવું શું કામ આવી પડ્યું તને?
2: ધૂળાએ વળી બહારની બાજુ નજર ફેરવી બોલ્યો,
3: બોલું તો ખરો, પણ એકવાર તું વચન આપે તો રેશ્માભાઈ, હગ્ગા ભાઈને વાત ન કરે તો. લે આ મારા બાપનું વચન છે,
2: કહીને રેશ્માએ ધૂળાના જમણા હાથના આંગળા સાથે પોતાના આંગળા અડાડ્યા અને ચલમ હોઠે અડાડતા પહેલાં ઉમેર્યું,
3: સર જાય તો શું થયું, પણ તારી વાત બહાર નહીં જવા દઉં. એ તો મને વસવા છે તારો.
2: કહી વળી ધૂળાએ આસપાસ જોયું, જોતા જોતા જ રેશ્માની નજીક ખસ્યો ને ધીમેથી કાનમાં બબડ્યો,
4: પેલી રાંડ ઉપર તારે મૂઠ વાવરવાની છે, આટલું તો.
3: રેશ્મો ભડકી ઉઠ્યો, પણ કઈ રાંડ ઉપર? કું તારી બૈરી ઉપર? આ હું બોલે છે, તું તારી ડાગડી તો નથી ચસકી ગઈ?
2: ધૂળાનો ચહેરો કાળ મીંડ પથ્થર જેવો લાગતો હતો.
3: બોલ્યો, ડાગડી ખસવા જેવું છે ત્યારે જ ને રેશ્માભાઈ. અલ્યા, પણ કાનિયાની ઉપર વાવરવાનું કહેતો હોય તો ઠીક છે, પણ ખુદ

ના ઘરના બૈરા ઉપર? એ ખરું, પણ હવે એને તો દેવોના દેવ આવે તોય કશું કરી શકવાના નથી. ઈ મેં કાલે જોઈ લીધું, પણ મારે તો આ બૈરી જ મારી નાખવી છે. એ મારા ઘરમાં જ ન જોઈએ. અલ્યા, એવું હોય તો કાઢી મેલ. ધોળાએ મો આગળ લીધેલી ચલમ વળી ખસેડી, બોલ્યો, કાઢી મેલું તોય રાંડ કાંતો, પણ એના કરતાં આ શું ખોટું? એ જાણે તો ખરી કે મળ્યો તો માથાનો. એકવાર તો આ ધૂળિયાને લાત મારી ઝાકળિયા બહાર કાઢવાનું રેશમાને મન થઈ આવ્યું, પણ એવામાં બીજો કંઈક વિચાર આવ્યો. પૂછ્યું, હે, તે કેમ જાણ્યું કે હું મૂઠ ચોટ જાણું છું? લે, એ તો કંઈ છાનું રહેતું હશે. તી તે દનમન વાત કરી હતી. હું પેલા કાનિયાના છૂ મંતરથી બીતો તો તે દન તી જ નહોતું કહ્યું કે એવા એવા છૂ મંતર તો કંઈક મારા ગજવામાં પડ્યા છે? ને હસીને ઉમેર્યું, ને આજપાછ ફરી કેમ જાય છે? રેશ્માને સમજ ન પડી કે આ માણસને ગાંડો કેવો કે ડાયો, આના પર હસવું કે ગુસ્સે થવું. અને ઉઘાડે અંગે બેઠેલા ધૂળિયાના જમણા હાથ પર ચાંદીના કળા તરફ તાકતા કંઈક વિચારમાં ડૂબી ગયો. પાધર બની રહેલા ખેતરોમાં પથરાયેલી ચાંદની સાવ ઉદાસ હોય એમ ઝાંકી દેખાતી, ખળામાં પડેલા ઘઉંના ગોતાના ઢગલા પર પોતાનું અસ્તિત્વ દેખાડવા પૂરતી જે તકતકતી હતી. બાજુમાં આવેલું ગામ લાંબી સોડ તાણીને સૂતું હતું. આથમણી દિશા તરફ ઢળતો ચંદ્ર જાણે રેશમા અને ધૂળા વચ્ચે થતો કોલ કરાર સાંભળવા એક કાને ન થયો હોય એમ થંભી ગયેલો દેખાતો હતો. રેશમાના ઝાકળિયાથી થોડેક છેટે જ કાનજીનું ઝાકળિયું આવેલું હતું. ગઈ રાતની પેઠે આજે પણ એ જાગતો જ પડ્યો હતો. જીવીના બરડા પર જાણે ઘંટીના પાટિયા ન પડતા હોય એમ હર પળે એને લાગ્યા કરતું હતું. આજે પણ એને થયા કરતું હતું, હમણાં ધૂળિયો બેઠો થઈ જશે, હમણાં જીવીની ચીસ સંભળાશે. એકવાર તો જીવીની ચીસ જેવો ભ્રમ થતાં એણે લાકડી પણ સંભાળી. બીજી ચીસ સાંભળવા કાન માંડ્યા, પણ એ જ અઘોર શાંતિ જોઈને લાકડી એક બાજુ ફેંકી દેતા હસ્યો. પોતાની આ મૂર્ખતાથી એને કંટાળો આવ્યો. મારી નાખે તો એમાં તારે શું? તારે એને શું કે તું આમ પક્ષ લઈને દોડવા તૈયાર થઈ જાય છે? પણ બીજી બાજુ એનું દિલ જાણે ડુંગરે ચડીને પોકારતું હતું, ના ના, ખરું તો મારે ને એને જ છે. ધૂળિયાને તો કશું જ નથી, એ ફક્ત ખોળિયાનો જ માલિક છે. પણ એનો જીવ તો. પણ આ વિચારોથી કાનજીએ કંટાળી ગયો. એક ભારે શ્વાસ લેતા બબડ્યો, ના ના કાના, આ મારીને પરાઈ કરવામાં કાંઈ જ ભલીવાર પડવાના નથી. દુનિયા તો તને જ મૂર્ખો કહેવાની છે. અને એની વ્યવહારિક બુદ્ધિએ એને ગામ છોડીને વધારે નહીં તો થોડો વખત પણ કોઈ બીજા મુલકમાં ઉતરી પડવાનું સુજાડ્યું. ને એણે નિર્ણય કરી નાખ્યો. બીજે દિવસે એણે પોતાનો આ નિર્ણય હીરાને જણાવ્યો. હીરા, મારો વિચાર છે કે હું આ ઉનાળાના નવરા દન છે તો 2 મહિના ક્યાંક નોકરી કરી આવું. લે, વાત તો ઠીક છે, પણ તને નોકરી મળશે ક્યાં કે ક્યાંય ખોળી કાઢી છે? હીરાએ પૂછ્યું. આ ખોળી તો નથી કાઢી, પણ આપણી નાતના પેલા કુબેરભાઈ છે ને, એમની પાસે જઈશ, ગમે ત્યાં લગાડી દેશે. ના, આપણા ગામવાળો નાનો કટારો એ ક્યાં નથી. કંઈ હસતા હસતા ઉમેર્યું, ઓહો હો હો, લે આટલા આટલા માણસ જાય છે, એમને નોકરી મળે છે ને મને નહીં મળે? હીરાને થયું કે ભલે નોકરી ન મળે, પણ એ રીતે કાનજી થોડો વખત છેટો થાય તોય સારું જ છે. અને આ છૂટી પડતી બેલડીના શોકમાં એક ભારે શ્વાસ લેતા બબડ્યો, હા હા, ભલે એમ કર, 2 મહિના જઈ આવ. ત્યાર પછી મોટા ભાઈને એણે આ બધી વાત કરી ઉમેર્યું, 2 પૈસા મળે તો વળી પેલા વાણિયાને દિવાળી સુધી ધકાવાય. પૈસાની વાત આવતા ભાભીને તો ચટ ગમી ગયું, પણ મોટા ભાઈને આ ઠીક લાગતું ન હતું. ઘરની મજૂરી કરતાં પરદેશની મજૂરી કંઈ વધારે આકરી ન હતી, બલકે છાંયડે છાંયડે કામ કરવાનું હતું. છતાંય એમને થતું હતું, અલા ગમે એમ, પણ પરદેશ તો ખરો જ ને. મોટાભાઈ જેમ શરીરે અશક્ત હતા તેમ હૈયાના એટલા દુબળા હતા. કાનજીને હાથો પાડી, પણ પાછળ જ ડબ ડબ કરતા આંસુ ખરી પડ્યા.

દિવસના જીવીવાળા પ્રસંગ પછી એ કાનજી ઉપર ખૂબ જ નારાજ થઈ ગયા હતા. કાનજીને ઠપકો એ ઠીક ઠીક આપ્યો હતો, પણ આજ એ પસ્તાતા હતા. એમને વેમ પડ્યો હતો કે કાનજીને પોતે વઢ્યા એટલે એ રિસાઈને જઈ રહ્યો છે. એટલે એમણે પૂછ્યું, કાના, એ કાના, તું મારા ઉપર રિસાઈને તો ન જતો ને? કાનજીનો અવાજ એ નરમ પડી ગયો. ના રે મોટા ભાઈ, હે, તમારા ઉપર હું શું કામ રિસાવ? પણ આ તો મન થયું કે નવરા દન છે ત્યારે જે બે પૈસા મળ્યા એ ખરા, બીજું કાંઈ નહીં તો લુગડા તો હાજા થશે ને મોટા ભાઈ. એમ કહી કાનજીએ હસવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી પણ મોટાભાઈએ થોડાક આડાઅવળા વાંધા ઉઠાવ્યા, પણ એમ કરતાં એમને લાગ્યું કે કાનજીનું દિલ દુભાય છે, એને જ્યારે આઠે અંગે જવાનું જ મન છે તો ભલે જતો. આમ વિચારીએ બોલ્યા, પણ તું કાંઈ આજને આજ તો નથી જતો ને? આજ તો નહીં, પણ કાલ કપડાં ધોઈ આવીને પરમ દિવસે નીકળું. આમે જવું જવું ને હું કામ દન ભાગવા. ભલે, કંઈ મોટાભાઈ ચૂપ તો રહ્યા, પરંતુ એમના મનનો વહેમ હજુ નહોતો ગયો. મનમાં ગણતાય હતા, આ નોકરીમાંથી રળી લાવે એટલા તો એ ભાડે ગાલલું ફેરવે તોય કૂટી કાઢે, હરસાલ એમ જ તો કરે છે ને. ને આવા આવા વિચારને અંતે આખર એમણે ભગતને મળવાનો વિચાર કર્યો. ભગતને પણ કાનજી આવી જ વાત કરી હતી, પણ ભગતને સમજતા વાર લાગે એમ નહોતું. કાનજીના એ વિચારથી તો એ ખુશ થયા, પણ કારણ તો એમને દુઃખી જ કરી રહ્યું હતું. દરેક બાબતનું પરિણામ કુદરત ઉપર છોડીને પ્રયત્ન કરવામાં જ માનનાર ભગતને કાનજી આ યોગ્ય કરી રહ્યો છે કે અયોગ્ય એની કંઈ સમજ ન પડી, એના પર ઝાઝો વિચાર પણ ન કર્યો. પણ જોઈએ શું થાય છે, એમ બબડી થવા પર જ છોડ્યું. કાનજીને એમણે આડકતરી રીતે હિંમત પણ આપી. ગમે તેવા દુઃખને પણ ઘોળી પીવું એ જ ખરા માણસના લક્ષણ છે. દુઃખ જ માનવીને ઘડે છે, એમાંથી એ તને કાંક શીખવા મળશે. કાનજીના મોટાભાઈને પણ એમણે એ જ કહ્યું, ભલે ને જતો, પૈસા નહીં લાવે તો અનુભવ તો લાવશે ને, એની તો કુણ ના પાડે જ ભગત, પણ એ જાય છે હું કામ? મને લાગે છે પેલી તે દનવાળી. અને ધૂળાના ઘર તરફ આંખ ઉલાડતા આગળ બોલ્યા, એ વાતને લીધે તો નથી જતો રહેતો ને? અરે ના રે ના, હસીને ભગત બોલ્યા, એમાં શું થઈ ગયું ને, લોક લાજે જવું પડે તો એને જવું પડે, એમાં કાનજીને શું, જીવી જાય. એ તો કાંઈ એને કહેવા નહોતો ગયો કે મને વારવા આવજે? કંઈ મોટાભાઈને ચૂપ જોઈ ભગત વળી બોલ્યા, ના ના, કાનજીને એને એવું શું છે જ ને, આ બાઈના મનમાં એવું પાપ જેવું તો કશું નથી. હા, પહેલાં પહેલાંમાં એને અહીં લાવવા વગેરેમાં કાનજી વચ્ચે રહેલો એટલે એક જાતની માયા ખરી, અને બચારીને પિયરની તો વાત ભાંગી ગઈ એટલે પિયર ગણો કે મોસાળ, જે ગણો એ પણ એક તમારું કે આ બાજુ હીરાનું, આ બે જ ઘર ને. હા હા, એમ તો ખરું જ. કઈ તે દિવસ જીવીને ભાંડેલી ગાળો યાદ આવતા મોટાભાઈનું મોં સહેજ વિલાઈ ગયું. પસ્તાતા હોય એમ બબડ્યા, કોણ જાણે હાળું તે દન મને હું હૂચ્યું, નકામી બાપડીને ગાળો દીધી. તમે એને કહેજો ભગત કે એ બાજુ આવે જાય. ને વળી બબડ્યા, ખરું તો એ બચાડીને છીએ કોણ? ભગત આ ભલા ભોળા માનવી ઉપર હાસ્યની ઝારી છાંટતા હોય એમ મુગ્ધ ભાવે હસી રહ્યા. મોટાભાઈએ ઊભા થતાં વળી પૂછ્યું, તે ભગત, કાનજી જાય એમાં બીજો કશો વાંધો તો નથી ને? ભલે જતો ત્યારે. તમારી વાત તો ખરી છે, એ બાન છો ને શહેરમાં ફરી આવતો, ઘેર રહીને આ નવરાદનમાં હું વાણની કમાણી કરવાનો હતો, ભલે જતો. ને આમ બબડતા ઘર તરફ ચાલતા થયા.

100.1 FM ગોલ્ડ ગીત ગુર્જરી અને આપ છો જિગીશાની સાથે. આપણે સાંભળી રહ્યા હતા નવલિકા મળેલા જીવ, જેની પ્રસ્તુતિ કરી વૈશાલી ત્રિવેદીએ અને નિર્માણ સહાય શ્વેતા કોલેહે.

મિત્રો, આજે મને એક વાર્તા યાદ આવી રહી છે. એ વાર્તા તમે બધાએ સાંભળી જશે એવું ધારું છું, પણ થયું કે ચાલો આજે ગીત ગુજરીમાં એક જૂની વાર્તા યાદ કરી લઈએ. એક ઉંમરલાયક પિતા જ્યારે એક જ વાત ત્રીજી વખત દીકરાને પૂછે છે, ત્યારે દીકરો પિતા પર ચીડાઈ જાય છે. એ સમયે પિતા એને એક જૂનો નામા લખવાનો ચોપડો હાથમાં આપે છે. તમને યાદ હોય તો જૂના સમયમાં બિઝનેસમાં નામું આપણે એક ચોપડામાં લખતા, હવે તો કમ્પ્યુટર્સ આવી ગયા, પણ એ ચોપડામાં એમણે લખ્યું હતું, બાપા કાગડો, હા બેટા કાગડો. ખાલી આ બે વાક્યોથી આખે આખો ચોપડો ભરેલો હતો. થયું એમ હતું કે દીકરો જ્યારે નાનો હતો ને, ત્યારે પિતા નામું લખવા બેઠા હતા અને ત્યાં બાજુના ઝાડ પર એક કાગડો ઉડીને આવ્યો. બાળકને ગેલ પડે છે જોઈને અને કહે છે, બાપા કાગડો. પિતા હસીને એને હોકારો આપે છે અને કહે છે કે હા બેટા કાગડો. પરંતુ એ બાળક છે, એનું આશ્ચર્ય એની મજા થોભતા જ નથી, એટલે વારંવાર ઉત્સાહપૂર્વક બોલે છે, બાપા કાગડો. અને સામે એટલી જ શાંતિથી એના પિતા એને જવાબ આપે છે, હા બેટા કાગડો. એ બાપનું વાલ છે કે સતત જેટલી વાર બાળક બોલે છે ને, એટલી વાર આ પિતા એ સંવાદને ચોપડે ટાંકી લે છે, જેના પરિણામ સ્વરૂપ આખે આખો ચોપડો, બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો, આ શબ્દોથી ભરીને આખો ચોપડો પિતા પુત્ર સામે

ધરે છે. આજે જ્યારે આ ચોપડો સામે આવ્યો ને ત્યારે એ જોઈને દીકરો રડી પડે છે અને પિતાની માફી માંગે છે. જે ધીરજ સાથે માતા પિતાએ આપણને મોટા કર્યા છે એમને વૃદ્ધાવસ્થામાં સાચવવા માટે આપણે જો એટલી તો શક્ય જ ના હોય પણ એનાથી અડધી ધીરજ પણ જાળવી શકીએ તો કેટલું સારું નહીં. હવે તમે પૂછશો કે આજે અચાનક આ વાર્તા કરવાનો શું અર્થ? કારણ કે આવી જ કોઈક વાત આજે આપણે કરવાના છીએ. પરંતુ પહેલાં આ રચના.

100.1 FM ગોલ્ડ ગીત ગુર્જરી અને આપ છો જેશાની સાથે. મિત્રો, આજે મને મન થયું કે તમારી સાથે વાત કરું ઘડપણ અને એને લગતી સમસ્યાઓની. એની એક મહત્વની બીજી સમસ્યા કહીએ તો એ છે અસુરક્ષા. ઉંમર જ્યારે વધે છે ત્યારે ઘણા બધા બદલાવ આવે છે. આ બદલાવને અપનાવવું સરળ તો નથી. હું હવે એ કામ કરી શકું એમ નથી જે કામ હું આખી જિંદગી કરતો આવ્યો છું, એ હકીકત પચાવવી સરળ નથી. વળી ધીમે ધીમે બગડી રહેલી હેલ્થ પણ માણસને હેરાન કરી રહી હોય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિને અસુરક્ષાની ભાવના આવે એ તો સહજ છે ને. હું આ નહીં કરી શકું, પેલું નહીં કરી શકું તો મારું કરશે કોણ, કઈ રીતે કરીશું? આ પ્રશ્નોનો જવાબ તેમને ખબર પણ હોય તો પણ એમનું મન સાબિતી માંગે છે. તેઓ સપોર્ટ ઝંખે છે. અને બાળક તરીકે આપણી ફરજ એ જ છે કે એમને બાંહેધરી આપવી કે તમે બિલકુલ ગભરાવ નહીં, હું છું, હંમેશા તમારી પડખે રહીશ. મિત્રો, બાળક તરીકે આપણે આટલું તો કરી જ શકીએ નહીં.

પણની બીજી પણ ખૂબ કપરી સમસ્યા એટલે એકલતા. વડીલો ખૂબ એકલા થઈ જતા હોય છે. ઘરમાં તમે ધ્યાન દેશો ને તો સમજાશે કે બાળકો એની દુનિયામાં મસ્ત રહેતા હોય. મિડલ એજ કપલ છે, કામ અને ઘરની જવાબદારીઓથી લદાયેલા હોય. પણ વડીલો પાસે ભરપૂર સમય હોય છે એટલે પરિવારજનોની વ્યસ્તતામાં તેઓ એકલા પડી જતા હોય છે. આ એકલતા એમને કોરી ખાય છે. ક્યારેક તો એવું બનતું હોય છે ને કે આખો આખો દિવસ એમનો બોલ્યા વગરનો પસાર થઈ જતો હોય છે. આ પરિસ્થિતિમાં એમની એકલતા દૂર કરવાની જવાબદારી કોની? જવાબદારી કરતા એ પ્રેમ અને કાળજી એ લોકો ડિઝર્વ કરે છે. ગ્રાન્ડ ચિલ્ડ્રનને આ જવાબદારી કેમ નથી સોંપાતી? આમ પણ ગ્રાન્ડ ચિલ્ડ્રન અને વડીલોની વચ્ચે જે સેતુ છે ને એ બહુ સુપર્બ છે. અરે બીજી વાત એ કે એકલતા એમને કોરી ખાય એના કરતાં તેઓ સામાજિક સ્તર પર લોકોને મળતા રહે, વ્યસ્ત રહે એ ખૂબ જરૂરી છે. એટલે કે વડીલોની એક એક્ટિવ સોશિયલ લાઈફ હોવી જ જોઈએ. શું કહો છો?

100.1 FM ગોલ્ડ ગીત ગુર્જરી પર આજે આપણે કેટલીક વાતો કરી વૃદ્ધાવસ્થા અને એની સમસ્યાની. બરાબર 4 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર, જે અમે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. તો રજા આપો જીગીશ.

અને આપ સૌના રજા લઈ અને મોહમ્મદ રફીના સ્વરમાં આ છેલ્લું ગાયન સંભળાવું છું. આપ સૌને જિગીશાના જય જય.